0: આયનમાં તમને બ્લડ 9 to 11 મિલીગ્રામ કેલ્શિયમ લઈ છે, ગદમ ને નોર્મલ છે. અદના હાઇપર કેલ્શિયમ વાંખલક મતમ દધી માય સુપર સેચ્યુરેશન લઈ રખ મતમ દધી તુંબંગ ભઈ વાલકતના કોઈ ચીની ખ્રિસ્ટિયાન ઓલકુદુ કોઈ ચુહી દગા છો ખ્રિસ્ટિયાન ઓલીદના અરે માય તમને ખ્રિસ્ટિયાન મમ નફસન ના રાદી કો ખ્રિસ્ટિયાન ની નફસન ના રાદી અહું નફસન ના રાદી નું મસા મોલેવા અદના ઇશિંગ યામ દબદ નો મદલ લિતર હું મથક મી દધી કો કોઈને રિકમેન્ડ તો જરી છે ઇન રેગ્યુલર ઇન્ટરવેલ આયુક તો ગુરુ ગુરુ થકેલો હોય નથી કો આઈ દે 24 અવર્સ તકર રેગ્યુલર હોય ચાંગ મરક મરક તો એ થાગદી સાઈ કન્સન્ટ્રેશન દો અદુ યોગ દ્રગદી સપોઝ યુરિક એસિડ તો નોર્મલ માગી રિએન્સ લાગી પ્રિસિપિટેશન છે તો ક્રિસ્ટલાઇઝેશન છે અદુ ચુંબ જાને તું સમય અદુ ના કોઈ ના અને નું લઈ પરસન તો ઉલો રગા એન્ડોસ્કોપિકલી લખો છો લે લો છો શો એમને કાપો છો ઇસિંગ મિનિમમ કોઈના 3 લિટર્સ ઇન 24 અવર્સ થવું કોઈ અમાય અરે એવોઇડ રેડ મીટ છે આઈ આમ પામજબ છે મરમદી અહીં જાય કીધો યુરિક એસિડ છે વન ઓફ ધ કોઝ અદો ઓલરેડી કોઈ બોડી ઇઝ ધ સેલ જેનું તી થવાય બગી ન્યુક્લિક એસિડ થૂકશે લઈ રહેવા માધવી અમુક કઈ કોઈ ના રેડ મીટ છે આમ ના હાઈ યુરિક એસિડ નેવા રેડ મીટ આઈ જશે ફાઉલ ચિકન ગુમ બના ખરે હંદે બકો અદો મસી સાબી નો આઈ બસે હી આઈ જે
1: કોઈ કોઈ નું સિંગસી મખલ લઈ બી રે કદી ડોક્ટર સુગાઈ ને કિતં થંબિયા મો
0: યામ તોય ના ઉબસે કેલ્શિયમ ઓક્સાલેટ આઈને કો અલી રે મસી અની થોને દેખાઈ દે મોનો હાઇડ્રેટ હમ ડાઈ હાઇડ્રેટ ડાઈ હાઇડ્રેશન ખરે થોલે મસોંગ આમ પાલે થુગાઈ બદે કેમ લાઈ અરે મોનો હાઇડ્રેટ સ્વીટ ના લગા સ્કલ્લે માદી યે વિદકા કોઈ હોસ્પિટલ યુનિટ ને કોઈ કેનો દ સીટી સ્કેન ને કો કા દ સિનબ દો મધુ લવ દ 1000 ની મતક તક લાયા યુનિટ છે આમ મનુ ગયા ચંજર હોય અદુ માઇન લા આગળ મોજે કોઈ શો એમના કાપી ગાઈ દો અદુ યાર રોય બધી ઇઝીલી ફેલ દે આર સો સ્ટ્રોંગ તો ગે દના કે શમો ગજાલે અદુ ગે ઇજી ગામ પંજગે વા ઇરીગે સિટ સ્ટોન આઈ દો અરે ગે ફોસ્ફેટ ટ્રિપલ ફોસ્ફેટ કેના કોઈ ઇન્ફેક્શન દે ગે તો વે અદુ અતે યે યાર રેયર હોય બા ખરા છુ લઈ એ દો મોય કદી આમ ના તોઈ ને ઉબને તે સિસ્ટિન ગાઈ ના કોઈ ગે લઈ એ દો ઇન્ડી નાવીર ગાઈ ના કોઈ એચઆઈવી દે સિનાવા ઇરા આમ બહુ દુગી નું પોમ તો વિકાય નો બટ એની અહાન બગી કેલ્શિયમ ઓક્સાલેટ કુંબા કો યુરિક કુંબા ટ્રિપલ ફોસ્ફેટ આઈના કોઈ ચોક તો નો તો ફોફો લાવવા નું ખલે મોશી હોય ઇન્ફેક્ટિવ મહીક ચંગુરી હોય તો બોલે મોશી કો
1: કોઈ હાઈબી રીબ મખલ મરી સીધી ખરે હેને લૂબ મખલ સે ડોક્ટર કરમ મને ઓઈ બી કે દુસુ ખંગસે
0: કેલ્શિયમ ઓક્સાલેટ મોનો હાઈડ્રેટ કુંબ છે સી થુગાય બધું વાય અરે આમાં ટ્રિપલ ફોસ્ફેટ કાશીના મહીક લઈ રહી નાગલ લે કોઈ પોર્ટીએસ કાયના તેરિયા ચંગા અરે મોજી ઇન્ફેક્શન તવની ના તુમે નજુ લઈ રહી આમ ચૌથો કિની છે પૂરા ડેમેજ ફોનગી બગી ચાંસ આમ હેલે અરે ઓક્સાલેટ કુંબસીના પિશક પીઈ કોઈ હુઈ મચા ના પખો તો ખોંગ બધું માય ના પિશક પીઈ તારા લેંગ બથિન બગા આમ તવન ના અદગે મોજી મસોંગ પાનબની ના ઈગા થોન ઈજદી યુંગ નાંગે તો ઈ યોરને કીદના ખરંગન લાયેદગા ફજીકી ટ્રિપલ ફોસ્ફેટ કાઈજના લમ કુલ્લગ લેરગા કો કોઈ મસો મસો કનોગા સજી મચી દોનગા તોરગા સ્ટેક હોન કરકુલસ આદી સ્ટેક આદી સજી લાવગ આઈ મચી દોયના તોરગા કિનીગા છે ડેમેજ તોરગા ફેલ વેન બે હોય દના દુમાલી સિમ્પટમ છે મખન મોંગ લઈ ઇસિંગ ઈ યો ઈ યોરીના કોઈ મપરામ પાઇપ તુ કોઈ કુશલગા ઉંછાદગા ખેત ઈ થોઈદના અનુમાન નુંસીના ખેત પર ઈ થોપા ઇસિંગ ઈ યો અરે કોઈ ચી મસી હાન ભાઈ દો ઇન્ફેક્શન તોરગા નમ થીબા યુ નમ થીબા અરે લેંગ થીન ભાઈના કોઈ હાઈને બધો લેંગ થીન બતાવવા વાંગ નાબા અરે મફમ મંગે આઈને કિડની દઈના આ ભાવ પાઇપ સીધા ભાવિદ્રા ઇસિ ખાવ લઈ કો આગામ મચાસીના નુપા મચાસીના અયો થરો થરો ઓનબા ઈ હાલવા અદગે માગી પિનિશ નઈરવા કોયો ઓલવા માય ઓલમોસ્ટ મા ઇસિ ખાવ નું લઈ હેર ઇસિ ખાવી નુંસીના ધગ લાવના મતો કઈ મખાન મન થીંગ મતમ માય ના પિનિશ મતોન રિફર તવા કઈનો પાય તિંગ લાવના તવાઈ ઓનબા અરે ઇવન મચા નું ખર પીકપોરદી ઇલી થ્રાઈને મતોન ચંગરગા નાંથકી મૈરુ હોય હાપતો અમાઈ તવ બાર લાઉ થીજંગીના ઇસિંગ લેપખીબુ યોઈ અરે કિની એની મકા ડેમેજ તવરાદી kini fail loere aina habdo I gare yaudun tai na lakpa are makho makho ga po maga are ga khoina bujige kini function tie sai na blood tam lai die urea creatinine gana moi sto da wang le ramba chaning dine gain tor ba aduna maram marak ta medical ka koi gi som check up ama ta unari she dum shu dum paite lo ba khar she liver ka main le ri ye kai she dum to bi ba phab ja
1: oya do ji angang sing de su awa ba thing na ba gi hari nu se le ba gi awa ba thing na ba gi ma tem su pan bi ki ka doctor aduna la che ni se ko gi chahi ma tang se jai ba nu se le gen bi chahi ma tang se ka na ba chahi ma tang le bi bra karam ba ma tang de gi na karam ba ma tang bu si hen le gen ba thing na bi ba chahi ma tang se doctor si su tan khang se ke
0: mani pur ri ma khoi na the na ba se 30 50 choice na khare hentai thaina di khogi yanga ga naam se yanna na me ba koina it for manipur da join to mutam da di paminal le mutam da do khogi hoje ki protein javasina maram moidna ko protein javasika keno sika koi sing khawge nong sika khara mari le ni aru ga mataki aina hari ba ki ni daga le ba si di 30 to 50 years kida calcium ho ja le hai ba nong sina koi khara to yu hai de
1: aduga doctor mio eba kamaina nsing mari da nung lei re have said diagnosed to be diagnosed to be matang suk tang kambio
0: ya ya bajawa question ne de je si sense ko ye yam na honge ko ina it for da torum baga ngasi matam du di x-ray je na laisule ram de ba topa ko ti ultrasound na ji any ke koi manipur ge any district anywhere lanai shu lei re go mene shu lei re ultrasound ni apply na tore adana kini ye phulle aduga ecogenic aina koi medical term ni esmaina yei bida question da ga koina kanna laura ga makhun lakdo adumaina ultrasound je tak thajen gi bida halak bada e nung le re ga she yam khange adubo tasing nai sing mari da nung le bi kwai de gi sensitive ba ekda khangwang am bashi han hai bi re ga di non contrast city na koi ko ke kai bi the city scan ya mai bdo ma du de hida kapsan den na amal lo wa pashad mo khar chang hai that is the investigation fuji fuji ki aduna top ne ad koi ma gi phaja basina nong she kyam kan ge ing sai je gitu kyam kan ge bo uli adage mo surrounding kini danatna de structures you ul ever ko ade mo kini du mo chu na yam sari ga je koi surrounding medical term ne makoi jom jom da na chitnan le gedu do man le ho ri ba bp hydration nai om le ne kai bise atai chumna gi x-ray ta song da na pingam de ba ada ka koi gi nccd hari se ar ke kan de koi mani pur pai le re koi gi ct scan ai se koi mani pur sham phare koi gi matamam da koi na doctor tambaka se ma pand loin chanar me ba england se to hwan ka ada bujik ti am nongai bamna aina mayamda lautu jening mase koi manipur o ina tamla ay bas urology je koi bauta about 30 gi matakta koi produce to gre koi college lagi adana koi manipur da dum lying pathap se yamsan le re city le re mri le re even pet scan bawa lana ida like do public tissue thola nahi khale
1: koi koi lying makal sing si suk tang tham bio kari kari treatment sing ti sata bi have to
0: akoi ge nung she incidentally army yogi gai chalu da army gi check to wan traga koi medical check up sum to da thena ba gaya hoy ala nung am le ke de pakat bi vidar kale ab tu 4 mm she matum da koi conservative hoy na sing am tho shung phan to adagi wet handa lo ko sanga sanu ka hena alage magi ph urine dugi mayak to are mo urine ka yeng bi raga adu ko sana sana ba urine shi ti ore gadi ko alkalis to thok pa alkalin ga pithak tan ta raga ko kancha pe ti boina shu laing bi ae are ga magi shinta me ti ko ra bal ain sai je ri ba leng ba thin ba lai ho de ge e ga hanglak tan ta raga di ko investigation ta raga project ti shin tha ga sum yeng wa do dai na why lo ba khoi ge le le lo thong na bai do le le lo thong na si am han da re ya man da re ai sha ma ko je ki tha ma ni ka se le ba ji shu ngau yau do na oi khla ba je ki even car shem ba ba wa ma gi telescope sin sin la ga kra ai da no na ram jin down do wa na yam tong na re me ba ko ji ga du tong da na ma pham da direct chang a portion cha pa lo tho ga new screw bolts wa ma ni ka no se bi ari mu hap san ba do ma na a ko ju ki ni da le ba nong ga se perfect to the chalaga drobindu yega tak tak tak tak yega even opd bok to clever thaina di lien by di ocean ba the problem ayam le dame ba ko aduna one extreme dana hida komba charaga ishing madiga se lautuna ba kara de plazo got ka ina le tan solution ga moishi piraga nga hen ba hafta niu ma le yang ku nga yan phate kini dame sore in night kana lai ho yam haujala ba sa ba ya den lien tor ba hospital la thong da bani ad investigation ha maya ma wa taw da bani aroga marak sida u jiki endoscopy aiba ama sulai re endoscopy sina yung hamam lom da gi koi dobin do injil laga lady nungdo ura koi na tok tok tok tok thuga raga mase mase lok tok pa are marak sida mu re copy na koi is the world koi extra corporeal shock every to the sina madu opd procedure ni akoge nungdu da em toraga akoina web sound de tajalaga akoge sujamni convex lens na sanriedo pra kanchetne toksalaga akoi una je prek prek chagan badmaina koi web se mawa da focus toraga pada sai 1000 yam kanra kan raido city dei khangane admaina do toraga thugai bai ai aruga last di lien mase ya da ga de de mesi this is the
1: aram basti is no ko gi lien da ba ya da ba matan oi ka to se dokta
0: yam na complex oi ba system do ko phun ba ju yo ba are nong si somon ba matam yam kuin chang da wa ka o sha la ga di ko na adum kini da ga lai ba si di open si to wi aru bo train is ka no se minimal koi lien da bi khulai thingjalaga even nai chare jo koi na pai ba ma makha de bo jo thingjalaga patak de bo thingjalaga nai se koi thado na bi procedure sham lai re ba hanadi shigum se lai te ba koi doctor jingji da koi ki colleague engineer jingji na physics ki imaging se moi de koi na kam shmai to bi ne company jae ga ki help sina koi se we are much relief yam thajana ho je minimal access surgery ai do thai ye heart ki operation ka je pda na peten tak to sarcoidosis ka le me ba uji ki sida mo khulla ga thai ma chi loi phak tok to na dam chong chong to na me ba
1: khoi cha khala pe me tum ina hong ba se dum lai ni ko doctor doctor gi treatment ma ka da ko gi nung se ising se pa da yau ki bo ga su or na cha ga na ko gi surgery ta wor ga bo re su lok thok khra ba ma tum si da doctor mi yoi si da mu ka na nung se le pa ya ba gi chance se dum lai bra
0: dum lai ja ne ai po po yaro kun te ba predisposing koi risk factor sing do aboi tauna na ba to wip tare aina particularly red ni chaw se ma handan ba do visite bal da koi koi am di chaw na te finance kai do koi ke sham na comment sin ba ka se dum lai te dum pi ba ko adu wo ek ta chom na na chaw na tam ni na hing da ju adam ni na tara gra dum chaw ba do isin phajana thapi ba isena do gi weight che obesity je everywhere ka obesity je phatre cancer bo ro arthritis bo ro nungi oero anything the maje phatya ba na obese we missing che magi bmi body mass index so normal thambina bo hona biwa ramaina ai haijage ising thak che koi mani buji ising thak ti ni karano ma koi yum lag cha chak si na hai ba koi ising thak kar wala so we have to pesha chu ting da ba lon tho ba ising aing ma do thak piu 3 liters I was say and the loud and clear haijage
1: aduga doctor sa heavy ki bada koi gi ising mari da phun ba haina masupan dikhi ko mastej da phul lagadi kamai da udran kari kar
0: ಫುಲ್ ಲೆವೆಲ್ ಸೇ ಕೊಗಿ ಯುರೇತರ್ ಐನಾ ಕಿನ್ನಿ ಅದಕ ಬ್ಲೆದರ್ ಮರಕಿಸೆ ಸಿನ ಯುರೇತರ್ ಕವೇವ ಅದಕ ಇಶಿನ್ ಖಾವ್ ಮಖಾಗೆ ಅದನ ಯುರಿಥ್ರಾ ಕವೇ ಅದು ಅನಿ ಸಿದನೆ ಫುನ್ ಫುನ್ ಬಹರಿಸೆ ಅರೋ ಮಥಕ್ಕೆ ಯುರೇತರ ಫುನ್ ಬದಲಿ ಅಕೊಗೆ ದೊನ್ಬಿನ್ ಯುರಿಥ್ರೋ ರಿನೋಸ್ಕೋಪ್ ಐನಾ ಅದು ತೌರಗ ಅಕೊಯ್ನಾ ಗೈಡ್ ವೇರ್ ಐನಾ ಅಕೊಗೆ ಗೈಡ್ ತೌನಮ್ನಿಕೋ ಮಖುಂಡೋ ಮರಿಲ್ದೋ ಅದರ ಚಂಗಗ ಅಕೊಯ್ನಾ ನೊಂಗ್ದೋ ನಾಯ್ಗೆ ಯಾಮ್ ಯಾವ್ದದಿ ಥುಗಾಯರಗ ಅದು ಅದುಮ್ ಲೋಕ್ವೆ ದೊಗ್ ದೊಗ್ ಥುಗಾಯರಗ ಅಕೊಗೆ ಸನಾ ಸಾಬಮಿನಾ ಟಕ್ ಟಕ್ ಟಕ್ ಟಕ್ ಯೈರಗ ಮಸಿ ಮಸಿ ಕಹೆನ್ ಬದು ಅರ್ಮೈನ್ ಕಹೆಲ ಅಕೊಗೆ ಅಕೊಯ್ ಫೋರ್ ಶೆಪ್ ನಾ ಅದುಮ್ ಲೋಕ್ವೆ ಅರುಗ ಅಕೊಯ್ನಾ ಪಾಯ ಮಾಮಾ ಜೆ ಜೆ ಸ್ಟೇನ್ ಐನಾ ಮಾ ಹಪೆ ಮಸಿ ಮಯಾಮ್ನ 15 ದೇಸ್ ಮುಂದೆ ಹಮ್ನೈ ಅನ ಆಪಾತಿನ ಕಾಬಿ ಬೇಯದೆ ಡಾಕ್ಟರ್ ಚಲಗ ಲೋಥೋನ್ ಗದಮ್ನಿ ಓಪಿಡಿ ಒನ್ ಲೋಥೋಪಿ ಐ ಅರಿಗ ತೋಪಾಮನ ಅಕೊಗೆ ಇಶಿನ್ ಖಾವಿ ಮಖಾಗಿ ಪೈಪ್ ಯುರಿಥ್ರಾಯ್ದೋ ಅದು ಶು ಅದು ರಶು ಗಸಗೆ ನುಂಗ್ ಜಿ ಚಂಗ ಖರದಿ ಮಾಸಿನ ನುಪಾದ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ನುಪಾದ ಥೆಕೋಯ್ ನ ಕೋಯ್ ಅಕೊಗೆ ಯುರಿಥ್ರಾಸೆ ಅದು ಎಸ್ ಶೇಪ್ ಮೋಂಗ್ ತೋವೆ ತನ್ ಟೌರ್ ಪಸಾಯ್ದ ನತ್ರಗೆ ಹೇಗ್ ಚಂಗಿ ಮಫಮ್ದುದ ಮಸೋಂಗ ಪಾಲದಿ ಪನ್ ಇದ್ರ ಅದ್ರಗೆ ತೊಂಗ್ ಶಾದೋ 봉클락드나 뿌라 푼젠니드나 이신 리텐션 오브 유린 거에 리텐션 오브 유린 제 거기 아큐 리텐션 나이나 얌나래 이신 거기서 빠이클람이나 Remind the wish the OPD, the special doctor can order to be as the going exhale or anything the ultrasound, lay the Kanga Kansa. Naki, really, boy, never idea, Quina, Ketitarama, happy be a young to Torn Grega. Ketitas, you always young Nelitia. Ozeki, pipe, sit the Kan Napsan Nagina, Song Duna, you send Yraga. I don't mind Toroma Tams the Equina. Urologist, cystoscope, mina, drobinciter, ishing it, hazelag, uno, una, numa passi, rumma, the coin, and numsi tabna, tabnatum, ishinkau, inchelaga, ishinkau, rumiwera, yamna, jagadol, a coin shanavam later, now, there is a quaggy, energy am later, a coin manipuri, and coincide, quaggy, pneumatic and a nuxit, three beast over, tak tak tak tak, yay, verga, do a numsi, tonba, matamsa, ulanba, laser, energy, you sin away, natraga, quaggy, Ujikika Sinadrava, mechanical over Koye, Kuna, forceps, and Igimarak, the Nungse. Haina Koye, Halaman, Moina, see Shinkauli, Nungse. Sanguida, Kaindel, Drubin Yoguna, Moina Tobi, Itara to Hairagana, to Malaga, Kulaj, Jingaga, Korokoro, to Pildoraga, Mayado, Trial and Error, Katolaga, Anixi, that's mine, Nungi, Shomakale Domina, Blade and the Makar, Wonder. Karakterka chappam zare. Adu mai na koi diu sijam refine wale. Koi ki kano si na optic telescope hai do. Samay jinde ka happy do. Adu mai adu phajan changa ka uraga koi dag dag thuga raga. Okay, yad yad raga le laga operation taroga. Okay, mai na emergency ni moje. Ana particularly phunma tamda kano kini ka phunjan gardi ni. Koi ki nala ase phullaga anda. Ishindo Chiender, the Ishindo Kongonga character, and Antibetorina. Arvina Shizu, Shimari Shu, once it is blocked, that you didn't get infected. Adana Koina, Lioka Hogolatana, the BP get down, Jacobiore, Moishum, the Diokina, Haiba, Pipe Hapsenba, Sita, whatever, a strong antibiotic, Vishalaga, Haiba, Mahito, Hatpa, the minor, the lying Sitoji.
1: Oi, Koyushala Poina, Mue, Mother Noon Lady, Hain and D Doctor, and diagnosed to be Krabamatun Shaman, Kashimaitan and Kanbahag. Some times in Bush, number one, the Tung, the Karikari, Akaiba Kudung, Tiba Torpayaba, Lay, Madusukan, Tapiram.
0: Vital organ, Ijagre, in either labor, a bloke Torgazu, Kano, Chautogazu, Magi Matungu, Nungina, Kogi, Saji, Machido, Chumatang, Chautorkozu, Magi Kini Matung, Damesto, the Kini do Fellow do Nevo, Ada Nakalani Maka, Toksalava, Aduga, Mi Mase, Kini, the Europolo, Line, Shemba, the Sumakan Gayodova, Singado, Pelo. The gay was a gay, pipe shida, Punjalang Matam the D, Queen Paltur and Jessinga made a thing in Ladi, Tilipatida, Imai Hagalina. You read the thing Matam the Imai Hagalakna hydrogen process in a Kinism Lotor, Madil Chatana, again Matundu, Adu, Yoroktava, the gay, cancer, squamous cell carcinoma, and a Chumakoye, Sangi Banangan, the Sita, Lengbanda, Lysajikana, my Takui Tokole, never. Remind of cancer Babo Helapa, Remahik Changalapa, Adumba would be Aduna, Nung Leregadi. Jigmani put a loin of work almost later, quite a gill liver, Tugaiba, re in a carpasu, Riare, the gay Kulai Tingalaga, anywhere, Lofono Zoo, RIRS can loin later.
1: I remember the doctor, Peggy, a vital organ, a must wave a kidney, see Masama Ufan, a lane, and about Mayam, that of Homkradan can be remo.
0: Almost same name. I say yoga, yoga tawi. I am now 75. Kanong asagi stretching asit tawi ba stretching cuman kan tawi asit tawi mungkin sisi cing ya bapa cuman kan muka twist tawi sih sida mangon dah leram bablat sih squeeze tu thokre normal lakukan dah iye jilam kapsel lakwa any organ whether it is a bone anything liver heart blood pool fajar supply tu orang dikwa moye faye ba adena weight obesity tu obese tu hand biganu obese tu orang di blood tu mayam tu yongan bukona benda Mungkin ada compromise terupai ay, ada ising asai ni tak cep do, adana red macam ada nung le bagi chance am heli.
1: Taka ceri am nung aising asi doktor na cille bama tam kaitu piraga ising marida nung le ba, hai bayar mesti kita tang da maruai bawa form, mayam da kanar bawa form ke amat ham biram ba doktor bo, hai ni ngali itu na taka ceri.
0: Mayam aku kurum ceri.
2: Ising marida nung leiba hai bahira masigi matang da Hana Rimski Urology Department da Head of Department oina thopu biram ba Hauzik na Kripadas ni Advanced Hospital da Senior Consultant oina leibiri ba Dr. Sinam Rajendra Singh ga Unaduna wari watai saba tabiri Unajakhi bi seram lintoi thauram puthok bi thokchom renubala ꯊꯧꯔꯝ ꯑꯁꯤꯒ ꯂꯣꯏꯅꯅ ꯉꯁꯤꯒꯤꯗꯃꯛꯇꯗꯤ ꯌꯥꯏꯐ ꯌꯨꯝꯕꯥꯜꯒꯤ ꯊꯧꯔꯝ ꯂꯥꯟꯊꯣꯛꯆꯕ ꯃꯇꯥꯡ ꯑꯁꯤꯗ ꯂꯣꯏꯖꯔꯦ. ꯌꯥꯏꯐ